મંગલ શાહ, નીતિ શાહ, સુરભી, અશ્વિન, મંગલાબેન શાહ તે રાજેન્દ્રજી શાહ. પદમપુર જિલ્લા શ્રીગંગાનગર રાજસ્થાન તો હી મેસેજ હૈ. મહેર અરોડા, મમતા અરોડા, કીર્તિ અરોડા તે ભૂમિકા અરોડા દા. દાદરી ગેટ પે વાની તો લિખ દેને, કૃષ્ણ મહેરા, કોમલ મહેરા, કિરણ મહેરા, કપિલ મહેરા, કુત્તે કુનાલ મહેરા. આઓ ફિર એના સબદીર અલી મિલી પસંદ. પ્રોગ્રામ દા અગલા ગીત હાજર કર દે કંઠ કલેર દી અવાજ વિચ.